0: 94.6, 98.2 તમે સાંભળી રહ્યા છો RM3 રેડિયો. દરરોજ 10 થી 11 આવો અમારી સાથે.
1: It's always a better choice. Your songs on your radio. My one and only station.
2: RM3 Manoranjan Radio.

નમસ્કાર શ્રોતા, હું છમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમમાં. હું અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો તમે સૌ કઈ મજામાં હશો એવી જશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાય હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે ગુરુવાર અને આજની તારીખની વાત કરીએ તો ભાઈ આજે છે 11th June અને સ્ટુડિયોની ગલિયાળમાં 10:01 થઈ ગઈ છે. અને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો અને અમારો સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 11:15 સુધી. તો ભાઈ કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો કહેવાય છે ને કે પોતાના કર્મે જ સુખી થવાય અને પોતાના કર્મ જ આપણને દુઃખી થવાય છે ને. બાકી ભગવાનની જ્યારે આપણે વાત કરીએ તો ભાઈ બાકી ભગવાન પર્સનલી કોઈને સુખ કે દુઃખ નથી આપતા. જે ડિપેન્ડ હોય છે જે પોતાના કર્મથી જ આપણે સુખી થઈએ છીએ. સારા કર્મ કરીએ તો સારા કર્મનું ફળ આપણને સારું મળે છે અને અને કોઈ ખરાબ કર્મ કરીએ છીએ તો ભાઈ ખરાબ કર્મનુંથી આપણને દુઃખ મળે છે ને. એની સાથે આપણે એક સુંદર મજાનું એક ભક્તિમય ભજન લઈ લઈએ વ્રજ વિહાર એલ્બમમાંથી લેવામાં આવેલું તૃપ્તિ છાયાના અવાજમાં તમારા માટે.

મેં સ્ટુડિયોની ગલેણમાં 10:09 થઈ ગઈ છે અને હું છું અમિતા અને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર. અને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમ નામ જ છે આવો અમારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારા અને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. જ્યારે આપણે વાત કરીએ સાચી ખુશીની, તો જ્યાં સુધી તમારા વિચારોમાં સકારાત્મકનો રંગ હોય છે, પોઝિટિવિટીનો રંગ હોય છે ને, ભરાય જાય ને, ત્યાં સુધી દુનિયાની કોઈ પણ ખુશી તમને રંગીન નહીં લાગે ને. એટલે કહેવાય છે ને કે જ્યાં સુધી આપણા મનમાં પોઝિટિવ વિચાર હોય છે ને ત્યાં સુધી આપણું મન સુખી હોય છે. જ્યારે આપણું મન સુખી હોય છે તો આપણે પણ ખુશ હોઈએ છીએ ને. એટલે કહેવાય છે પોઝિટિવ વિચારોની સાથે હંમેશા લાઈફમાં આગળ વધો તો આપણને જરૂરથી સફળતાની સાથે સાથે આપણે પણ ખુશ રહીએ છીએ. બસ એની સાથે ગુજરાતી કાર્યક્રમનું આગલું ગીત લઈ લઈએ ફરીથી વ્રજભારે એલ્બમમાંથી લેવામાં આવેલું દીપાલી ભટ્ટના અવાજમાં.

94.6, 98.2 તમે સાંભળી રહ્યા છો RM3 રેડિયો. ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે, આવો અમારી સાથે. અને હું છું અમિતા. તો ભાઈ શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ જે વ્યક્તિ પોતાની નિંદાને શાંત મનથી સાંભળે છે ને, તે બધું જ જીતી શકે છે. જ્યારે કોઈ આપણી નિંદા કરતું હોય ને, એ નિંદા જ્યારે આપણે શાંત મનથી જ્યારે સાંભળી લઈએ છીએ ને, ત્યારે આપણને કોઈ હરાવી નથી શકતું. અને આપણું જે મન છે એ સ્ટ્રોંગ બને છે, અને આપણું મન પણ જીતી જાય છે ને. બસ આગલું ગીત લઈ લઈએ. તૃપ્તિ છાયાના અવાજમાં લેવામાં આવેલું 2000 નું ગીત છે, ઓન યોર વે.

સ્ટુડિયોની ગલમાં 10:29 થઈ ગઈ છે ને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. આવો અમારી સાથે રીડ મનોરંજન પર. શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ જિંદગીમાં થોડું ધીમું ચાલજો, કેમ કે દરેક મંઝિલ ઝડપથી નહીં સમજથી મળે છે ને. ક્યારેક જે દોડવાની ના મળે ને એ છોડવાથી પણ મળી જાય છે. એટલે લાઈફમાં થોડું ધીમું ચાલજો, કેમ કે દરેક મંઝિલ ઝડપથી નહીં પણ સમજણથી મળે છે. અને ક્યારેક દોડવાથી ના મળે પણ એ છોડવાથી પણ કોઈક વાર મળી જાય છે. આગલું ગીત લઈ લઈએ ગુજરાતી ગીતોની મજા માણતા. દર્શન રાવલના અવાજમાં લેવામાં આવેલું ઓન યુ વે.

94.6, 98.2 તમે સાંભળી રહ્યા છો RM3 રેડિયો. બસ એની સાથે આવજો કહેવાનો સમય થઈ ગયો છે. ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખી કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે.

આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે કિંજલ દવેના અવાજમાં લેવામાં આવેલું. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, ફરીથી મળીશું શુક્રવારે સવારે 10 વાગ્યે. ત્યાં સુધી ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.